0: भाई बहनों गीत बात आप सभी नो फेरे स्वागत कर रहा हूँ हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। जिम की भाई बहनों गीत थे की पहले विषय बताड़ियों हेतु की आज हमें बात करवा वाला हूँ कि आपड़े जो वर्षा जल नो संचय है विने तैयारी अपन हेते करो। अंजलि बोन अपन देखो हाँ की आप जो क्षेत्र है वो कृषि प्रधान क्षेत्र है। आया अपन देखो हाँ की अधिकांश आपड़े खेती है वे पानी माते निर्भर करे है। पण आ बदलतू मौसम ने अनियमित वर्षा ने जल संकट ने कारण आपड़े किसान भाई बहनों ने हामो घना अकानी समस्याए आवे है। एवामा पण आ पाणी हे विनु सही तरीका खती आपण संरक्षण हेते करी शको। आपण देखो हां की आ वर्षा जल संचय हे न केवल आपणे पाणी ने कमी ने दूर करे हे बल्कि आपणे खेती ने लागत ने भी कम करे हे। आपणे जगह ने उर्वरकता हे वेने भी वधावा में मदद करे हे। एने साथे आपण देखो हां की आपणे जो वर्षा जल संचय हे एक एवी प्रक्रिया हे जेणमें आपण पाणी ने एकट्टू करीने आपणे भविष्य बलदे सुरक्षित राखो हां। आ जल संरक्षण आपण कही शकह कि आपणे बलदे एक महत्वपूर्ण तकनीकी है जे आपणे किसान भाई बहनो बलदे घणी लाभकारी सिद्ध थाय है।
1: हवे मनीषा बोन आपणे देख कह कि जल संचयन करवानो मतलब है कि आपणे वर्षानो जे पाणी है एने एकटू करवो ने जमीन में उतारवो ने सुरक्षित स्थान माते जमा करवो ताकि जरूरत पड़वा माते आने आपणे काम में ली शक। आपणे देख कह कि आ काम कोई मोगो के कठिन नथी, बस आपणे थोड़ी सी समझदारी गांवनी भागीदारी ने टाइम तक की तैयारी करी ने आपड़े जो हर किसान भाई बहन है ये खेत ने गाँव ने पानी नी जो उपलब्धता है इन्हें बढ़ावी ने राखी शके। आपड़े देखो हो कि वर्षा ने पहले तैयारी करू केम जरूरी है इन्हें बारे में आपड़े भाई बहनों ने बताड़ तो अक्सर आपड़े जो किसान भाई बहन है ये पानी ने शुरुआत ने बात विचार करे है कि पानी रोको शू है। पण आपड़े देखो हो कि घनी वक्त इन्हें पहले पानी वही सल्यूसा सही तैयारी આપણે કહી શકો સાટા પડવાને પહેલા સાપટે કરી શકો અગર આપણે ટાઈમ રીતે તૈયારી કરી લો આપણે દેખો હો કે ખેતરમાં નમી બની ટકી રહે ભૂજલ સ્તર વધુ તકુ રહે સિંચાઈ માટે જે ખર્ચ હે એ કમ થઈ જા ફસલ જે હે એ હુકવા તકી વસી જાય ને પશુઓને ભી પાણી મળી જા ને ગામમાં જળ સંકટ ભી કમ થઈ શકે। બહેનબનો કેવું ચંગા જળ સંચયન શરૂ કરવાને પહેલે આપણે જે કિસાન ભાઈ બોન હે એણે આપણા ગામને ખેતરની સ્થિતિને સમજવું હોય કે પાણી કઈ દિશામાં વહે હે ખેત ઊંસું હે કે નીસું હે પાણી કે વધારે રૂકે હે ને કઈ મિટ્ટી પાણીને વહીને લઈ જા ગામના જે પુરાના તલાબ કુવો ઈ કી હે જે વખત કિસાન ભાઈ બોન જે હે એ આપણી જમીનની હમસ ને હમજી લેગા તઈ વખત જ એ સહી તરીકા થકી પાણીને રોકવાની યોજના જે હે એ બનાવી પાગા।
0: હવે અંજલિ બોને આપે ઘણી અસલ વાત કીધી એને સાથે આપણે દેખો હ કે ખેતી બલ્લે આ જરૂરી તત્વ પાણી હે વર્ષા જળ સંચય ખતી આપણે કિસાન ભાઈ બોને હે પૂરા સાલનું પાણી ઉપલબ્ધ રાખી શકીએ હે। અંજલિ બોને આપણે દેખો હ કે આ ભૂજલ દોહન થઈ રહ્યું હે વણાખો તો આપણે પાણી હે વો ભી નીચે જઈ રહ્યું હે અગર આપણે વર્ષા જળ સંચય કરંગા તે આપણે આને ફેર ખતી પૂરું ભરી શકંગા। આપણે દેખો કે જયારે હુકુ પડી જાય તે આપણે જળ સંચય હે વો આપણે એક કિસાન ભાઈ બોનો બલદે રક્ષક સાબિત થાય હે। આપણે દેખો કે સિંચાઈ બલદે બી આપણે બિજલી ડીઝલ ને ટ્યુબવેલ માટે નિર્ભરતા કમ રાખવી પડે હે એણ ખતી અગર પાણીનો આપણે જળ સંચય કરો હ તેમ સહી સમય માટે આપણે પાણી મળી જાય એણ ખતી આપણે ફસલની ગુણવત્તા વધે હે ને ઉત્પાદન ભી બડે હે।
1: હવે મનીષા બોન આપણે દેખો હો કે આને બદલે સપ્તકી પહેલું કદમ હે મેળબંધી કરવું। આપણે દેખો હો કે પાણી પડવાને પહેલે જ આપણને આ કરવું જરૂરી હે વરસાદનું જે પાણી હે એ ખેત તકી વાર્તે ને જા એને બદલે આપણે આ કરવું જરૂરી હે કેમકે આપણે દેખો હો કે ખેતની મજબૂત મેળ હોગા તો એન તકી પાણી ખેતરમાં સુકેગા મિટ્ટી કટાવ કમ થાગા જમીનમાં નમી બની તકી રહેગા ને ઉર્વરક જે હે એ વહીને નિસાઈંગા। ઘણા એવા કિસાન હે જે હર સાલ બારિશને પહેલે મેળબંધીની મરમત કરે હે આ છોટી તૈયારી આપણે કહી શકો કે અગાડી જઈને એણને ઘણો મોટો લાભ આલે હે એની સાથે ખેત માટે તાલાબ બનાવવું બી આપણે બદલો જરૂરી હે। આજના ટાઈમમાં ઘણા કિસાન ખેત તાલાબ બનાવીને અસર ખેતી કરી રહે હે બારિશના પાણીને તાલાબમાં જમા કરે હે ને બાદમાં સિંચાઈ બદલે એને કામ મળે હે ખેતમાં તાલાબના ફાયદા હું હે એ આપણા ભાઈ બહેનોને બતાડ તો આપણે દેખો હો કે ફસલ સુકવાની સમસ્યા આપણે બદલે ન રહે હે સબ્જી ને બાગવાની મેં આ મદદ કરે હે પશુઓ બદલે પાણી મળી જા મછલી પાલનની સંભાવના થઈ શકે ને અતિરિક્ત આયના સાધન ભી આ થઈ શકે। આપણે દેખો હો કે સરકારની ઘણી યોજનાએ હે એ ખેત તાલાબની સહાયતા બદલે મહત્વપૂર્ણ હે કિસાન ભાઈ જે હે એ પંચાયત ને કૃષિ વિભાગ થકી જાણકારી લઈને આપણે ખેતરમાં તાલાબ બનાવીને આ લાભ પ્રાપ્ત કરી શકીએ।
0: હવે અંજલિ બોન આપે સહી કીધું તે કાર્યક્રમને માધ્યમ કે આપણે ભાઈ બોનો કતી અણા વિષય માટે વાતે ચાલી રહી હે આગે બી આપણ આ વાતે એમ જ કરતા રંગા અબર હમણાં ગીત ને મોરે કરો આપણી વાતે
1: હોપે।

0: भाई बुनु गीतना ऐशु पुरुन अने गीत बात एक वक्त फिर अपने पास फर कार्यक्रम खेतीवाड़ी में जिम के भाई बुनु अमे गीत की पहले आपने घनी असल तरीका थे क्या बताड़ियो के साड़ा पड़वा ने पहले अपना ने पानी वसावन तैयारी हरते करवी है ने हरते आपड़े जे भाई बोन है एने गाँव ने खेत की स्थिति ने हमसवो होगा ने एने बाद आपड़े जाण्यो के मेड़बंदी ने खेत तालाब बनावी ने हरते आपड़े पानी ने बचावी शक ने लाभ प्राप्त करी शक आयस वात करो मनीषा बोन तो आपड़े जोनर जे तालाब है कुएं है एना साफ सफाई करव जरूरी है आपड़े देखो हाँ के गाँव में जोनर तालाब ने कुआ रहस है आज ना टाइम में ई गंदगी ने मिट्टी तक भरी चुके हैं अगर आपड़े साटा पड़वा ने पहले एने साफ सफाई करी दंगा तो इनमें फेरी तक पानी भरी सके है साफ सफाई करता टाइम अपने ध्यान आलवो है कि प्लास्टिक ना जो कचरा है अपने हटावी देव है दाग निकारी देव है ने टूटी जे किनारे है एनानी मरम्मत करी देवी है पानी आवानु जे रास्तो है ई साफ करवो है जई वक्त आ सब चीजें आपने करंगा तो आपने देखंगा कि घना काना फायदा है ने आ काम जे है ई हेत्ता गांव नी भागीदारी तकिस आसान थई सके
1: હવે અંજલિ બોન આપણે દેખા કે અગર આપણે ભાઈ બોન વર્ષાનું આ પાણીનું સંચય કરેગા તે અણાખતી અણને ઘણા આકાના લાભ મળેગા જેમ કે અણાખતું પર્યાવરણ સંરક્ષણ થાયગા જલ સંકટ કમ થાયગા ને આપણે પર્યાવરણ હે વો ભી સંતુલિત બની રહેગા ને એને સાથે આપણે કૃષિ હે વેને ભી સ્થિરતા બની ખતી રહેગા ખેતી મોસમ માંથી નિર્ભર કરે હે તો ભાઈ બોનો એણખતી આપણે ખેતી હે વે ભી સહી થાયગા આર્થિક લાભ મળેગા આપણે આપણી મિટ્ટીની ગુણવત્તા હાદરેગા એને સાથે ભાઈ બોનો આપણે સામાજિક લાભ ભી મળેગા એને સાથે અંજલિ બોન આપણે દેખો કે આ પાણીની બલદે આપણે ગામમાં લડાઈ થાય હે વે વિવાદ ભી કમ થઈ જી હે
0: હવે મનીષા બોન આપણે ભાઈન બોનને કેવું ચંગા કે આપણે નાના નાના ગડ્ઢા ને સોક્ત બનાવવા જોઈએ પાણી જલ્દી વહીને ન જા એને બદલે આ કાર્ય આપણે કરી શક આંતકી પાણી જે હે ઈ જમીન મે સમાતો જાગા ભૂજલ સ્તર વધેગા ને આ પાણીના જે હેડપંપ ને કુવો હે એનમે લાંબા ટાઈમ ઉધી પાણી ભર્યું તકું રહેગા ગામની ગરીએ સ્કૂલ પંચાયત ભવન ખેતર ને આ પાય આપણે આ સુપ્ત બનાવી શક ભાઈ બોનો કેવું ચંગા સા પેડ હોવે હે વા પાણી વધારે જમીન મે ઉતરી શકે તો પેડની જે જડે હે એ મિટ્ટીને પકડીને રાખે હે તો પાણીનું જે જમાવ હે ઈ એ વધારે થઈ શકે એટલે આપણે કહી શક કે સાટા પડવાને પહેલે ખેતરની કિનારે આપણે પેડ લગાવવા હે ને ખાલી જમીન માટે ભી આપણે પેડ પોતો લગાડી શક તલાબની કિનારે આપણને હરિયાળી કરવી હે પેડ જે હે ભવિષ્યમાં જળ ભંડારની તરફ કાર્ય કરે હે ભાઈ બોનો આજના ટાઈમે જે પાણીની કમી વધી રહી હે એનમે આપણે કિસાન ભાઈ બોન જે હે એ કેવી ખેતી માટે ધ્યાન આલી રહે હે જિંદગી પાણી કમ થઈ રહ્યું હે બાઈન બોનો આપણે કેવું ચંગા કે આજના ટાઈમે અગર પાણીની કમી વધી રહી હે તો આપણને એવી ખેતીને આડી રૂપ કરવું હે જિંદગી પાણી આપણા ખેતરમાં કમ લાગે જેમ કે આપણે ડ્રીપ સિંચાઈ કરી શક મલ્ચિંગ કરી શક સ્પ્રિંકલર કરી શક ને કમ પાણીવાળી ફસલે કર આંતકી પાણીની બચત બી થાગા ને ઉત્પાદન ભી આપણને અસલ મળે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈન બોન અને કાર્યક્રમને માધ્યમ કરી કેવું ચાંગા કે આપણે આ જો વર્ષાને પાણીનું સંચય કરો આ આજના ટાઈમની મહત્વપૂર્ણ આવશ્યકતા બની ચૂકી હે આપણે બલદે કિસાના બલદે આ ન કેવલ પાણીની સમસ્યાનું એક સમાધાન હે બલ્કિ વણને આર્થિક સ્થિરતા હદરવાનું ભી સાધન હે આપણે દેખો કે આપણે જે કિસાન હે વી આપણે સ્તર માટે જળ સંરક્ષણની દિશામાં કદમ ઉઠાવેગા તે આવાવાળા સમયમાં જળ સંકટ હે વો કમ થઈ જાયગા
0: હવે નિશા બોન આપણે દેખો કે પાણીનું બચાવ કરવો કેવલ આપણે કિસાન ભાઈ બોનો બદલે જરૂરી નથી યા એણોનું જ કામ નથી બલ્કિ આ હેત ગામની ને હેત સમુદાય સમાજની જિમ્મેદારી રહે આ સબ મળીને શ્રમદાન કરી શકે તાલાબની સફાઈ અભિયાન ચલાવી શકે સોરને જાગૃત કરી શકે ને બોનની જે ભાગીદારી હે એ આનમે વધાવી શકે સહી વખત હેતુ ગામ સમુદાય જાગૃત થાગા તઈ વખત સા પાણીની સમસ્યા જે હે એ કમ થાગા બાઈન બોનો આપને કેવું ચંગા કે આજના ટાઈમમાં પાણી બચાવવું કેવલ ખેતી બદલે સવાલ નથી બલકી આ આવાવારી પેઢીના જીવનનો ભી સવાલ હે આજના ટાઈમમાં પાણી જે હે ઈ ને વસેગા તો આવાવારું જે ભવિષ્ય હે ઈ મોટી સમસ્યામાં રહેગા બરસાતનું પાણી ભગવાનની દેન હે આને વહીને ને જવા દેવું આપણી સમજદારી હે ને અગર આપણે આને વહીને જવા દો તો આ આપણે બદલે નુકસાન થઈ શકે હર કિસાન અગર આપણે ખેતરમાં થોડું સો પાણી રોકી લેગા હર ગામ અગર એક તાલાબ ને બચાવી લેગા હર ઘર અગર છત માટે પાણી જમા કરી લેગા તો આ જે પાણીની સમસ્યા હે એ આપણે દેખંગા કે કાફી હદ સુધી કમ થઈ શકા ભાઈ બોનો અંતમાં ઈસ કેવું ચંગા કે પાણી બચાવવું ખેતી બચાવવું ખેતી બચાવવા તકીસ ગામ ને ભવિષ્ય જે હે એ વસી પાગા
1: હવે અંજલિ બોન તે કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે ભાઈ બોન કરતી છાટા પડી વેણા પાણી નો સંચય આપણ હેતે કર આણા વિશે માતે ઘણા અક્કાની વાતી થઈ ગઈ હે ને ટેમ બી આપણ દેખ રહી હે કે આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનું થઈ ગયું હે સૂટ તે પડે પણ જાતક થી પેલ સાંભળી લે એક બીજું ગીત ને મોરે પડે સૂટ
0: હોવે

0: ભાઈનબોનો ગીત તો આશુ પૂરું અને ગીત હાથે અમે કાર્યક્રમ ખેતીવાડી તકે પડા સુટા આશા કર હ કે આજે અમારી કાર્યક્રમ મેં આપતે કિસે વાતે રહી હૈ કે આપણે પાણી આવવા પહેલે આપણે હરતે તૈયારી કરવી હૈ કે આપણે પાણીને બચાવી શકો આ વાત આપને ગમ્યું હોંગા તો ભાઈનબોનો આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સૂચવો મને આપી શકો અમારે આના પતા માટે
1: હવે ભાઈન બોનો અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9460051234
0: તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારુદી રામ રામ રામ રામ

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ હ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમરવા વાળી અમર હિત બુનને આપની બુન મનીષા
1: ને આપની બુન અંજલીનું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથે. મનીષા બોન આજે કાર્યક્રમ મેં આપણે ભાઈન બોનો થકી વાતચીત નું વિષય હૈ કે આપણી જે બોને હી એ જીવન મેં આવા વાળા જે અવસર હૈ એની હર તેઓર કે એની જે તલાશ હૈ એ હરતે કરે. કેમ કે આપણે દેખ હા કે જીવન એક યાત્રા હૈ અને અણી યાત્રા મેં હર દાડે આપણે હામે કોઈ ને કોઈ એક નવી ચીજ તો આવે છે.
0: હવે
1: કયા જે મનક હે ઈયાણા અવસર ને ઓરકી ને અગાડી વધે હે તો કયા જે મનક હે ઈયાણા તકી બીજ હે સંકોચ કરે હે ને આત્મવિશ્વાસ ને કમી ને કારણ એને છોડી દે હે. તો આજે આપણે કાર્યક્રમ માં એ જાણંગા કે આપણી બોને જે હે એ જીવન મેં આવવા વાળા જે નયા અવસર હે એની તલાશ ને હરતે હમસે ને એને હરતે પૂરા કરે.
0: હવે અંજલી બોન તો આના વિશે માટે આપણે બોને કતી ઘણા આકાને વાતે રીંગા અપર હમણા ગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો ભાઈન બોનો આપ હમર તરેસુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM.

0: અંજલિ બોન ગીત ત્યાં આંશું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે બોનાનું સ્વાગત કરો હ આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આપણે બોને હી જી આપણે જીવન મેં આવા વાળા નવા અવસરે વણાની હેતે તલાશ કરી અંજલિ બોન આપણે દેખ કે આજનો જો ટેમ સાલી રહ્યો અણા મેં આપણે બોનની ભૂમિકા હે વે ભી લગાતાર બદલી રહી હે એક ટેમ તો આપણે દેખતે તો કે આપણે બોને હે ભી ખાલી ઘર તક કી સીમિત રહેતી હતી પણ આજના ટેમ મેં આપણે દેખ કે શિક્ષા વિજ્ઞાન રાજનીતિ કૃષિ વ્યવસાય ખેલ કલા તકનીકી જેવા ક્ષેત્ર હે વાં ભી આપણે બોને પહેચાન બનાવી રહી હે આ આધુનિક યુગ મેં આપણે બોને કેવલ અવસરની પ્રતીક્ષા નથી કરતી હિ બલ્કિ સ્વયં નવ અવસરની તલાશ કરવાની કોશિશ કરી હિ અને આપણે જીવનને નવી દિશામાં લઈ જઈ હિ એની સાથે આપણે દેખ કે જીવન મેં આગે બઢવા બદલે આત્મવિશ્વાસ ને અવસરોને ખોજવા આપણે બોને બદલે ઘણું જરૂરી હિ જ્યારે આપણે બોને હિ વે આપણે ભીતરની ક્ષમતાને પહેચાનેગા વે પરિસ્થિતિઓને બદલવાની શક્તિ પ્રાપ્ત કરેગા નવ અવસરની કેવલ આર્થિક મજબૂતી નથી બલ્કિ આત્મવિશ્વાસ ને આત્મસન્માન સ્વતંત્રતાની પહેચાન બનાવેગા તારે આપણી બોને હેવી આગળ વધી શકેગા
1: હવે મનીષાબુન આપે સહી કીધું એક ટેમ હતું જે વખત આપણી જે બોને હે એનાની જે દુનિયા હે એ ઘર ને પરિવાર ઉદિશ રહેતી હતી પણ અવળેના ટાઈમ મેં આપણે દેખી રહ્યો કે આપણી જે બોને હે એ શિક્ષા વ્યવસાય ખેતી તકનીક કલા ખેલ સમાજ સેવા જેવા અનેક કાર્ય મેં આપણી પહેચાન બનાવી રહી હે આ બદલાવ તઈ વખત સંભવ શું જે વખત આપણી બોને જે નવા અવસર હતા એને ઓળખ્યું ને એને અપનાવવું શરૂ કર્યું આપણે દેખો કે અક્સર ઘણા આકારના જે મનક હિ વિચાર કરે હે કે અવસર કેવલ ભાગ્યશાલી મન કને જ મળે હે પણ સચ્ચાઈ આ નથી અવસર હર કયા મનક કને મોજુદ રહે હે ફર્ક એટલું જ રહે હે કે કોઈ મનક એને ઓળખીને એને માથે કાર્ય કરે હે ને કોઈ મનક એને ઓળખતું જ નથી ઘણી ખરી એવી બોને હે જે આપણી જિમ્મેદારીમાં એટલી વ્યસ્ત રહે હે મનીષા બોન કે એને મય છુપી તકી જે ક્ષમતાએ હે સંભાવના હે એને ભૂલી જાય હે
0: હવે
1: પણ આપણે દેખો કે જઈ વખત આપણે આપણે આય પાય નજર નાક નઈ નઈ વાતે શીખવાની કોશિશ કર આપણા મન થકી બદલાવ લાવવાની કોશિશ કર તો નવા રસ્તા આપણને દેખાવા લાગે હે કેવું ચંગા બોને આપણે કાર્યક્રમની માધ્યમ થકી કે અવસર હંમેશા કોઈ મોટો રહે એવું જરૂરી નથી ઘણી વખત નાની નાની ચીજે થકી બી શરૂઆત થાય હે ની મોટી સફળતાનું આધાર બની શકે હે
0: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે આપણે જે અવસર હે વણાને તલાશ કરવી આપણે બદલે કેમ જરૂરી હે તો આપણે દેખ કે આ અવસર હે વી હર વ્યક્તિની સંભાવના રહી હે અગર આપણે બોને હે વી ખાલી કેવલ પરંપરાગત સીમા મેં બાંધી ખતી રહેગા તે વણની પ્રતિભાનું વિકાસ ને થાયગા નવા અવસરની તલાશ આપણે બોને બદલે આવશ્યક હે કેમ કે વણખતી વે આત્મનિર્ભર બને હે વણની આર્થિક સ્થિતિ હે વે મજબૂત થાય હે આત્મવિશ્વાસને વૃદ્ધિ થાય હે વણન નિર્ણય લેવાની ક્ષમતા હે વે વિકસિત થાય હે ને પરિવારને સમાજમાં સન્માન હે વો ભી બડે હે એને સાથે આપણે દેખ કે નવી પેઢીને ભી પ્રેરણા મળે હે જ્યારે આપણે બોને આગળ વધીગા તારે ખાલી વણનો વિકાસ ન થાયગા બલ્કિ આપણે દેખ કે પૂરા પરિવારનું ને આપણે સમાજનું ભી વિકાસ થાયગા
1: હવે મનીષાબુન આપે સહી કીધું આય સવે વાત આવે આપણી બોને થકી કે હરતે આપણી જે બોને હે એને અવસર જે હે એ કે મળી શકે જેમ કે શિક્ષાના ક્ષેત્રમાં આપણને ઘણા આકાના અવસર મળી શકે અગર આપણી બોને ભણાઈ કરવાની ઈચ્છુક હે એને ભણાઈ છૂટી ગઈ હે તો આજે ઘણા એવા માધ્યમ હે જેને માધ્યમ થકી ફેરી થકી ભણાઈ શરૂ કરી શકે આ જે હે એ ઘણો મોટો અવસર હે આપણી બોને બદલે એની સાથે આપણે દેખ કે કૌશલ વિકાસમાં આપણી બોને આગળ વધી શકે જેમ કે સિલાઈ કઢાઈ બ્યુટી પાર્લર કમ્પ્યુટર મોબાઈલ સંચાલન ખાદ્ય પ્રસંસ્કરણ હસ્તશિલ્પ ડેરી પશુપાલન જેવા ઘણા એવા કૌશલ હે જે આપણી બોનને આત્મનિર્ભર બનાવી શકે એની સાથે બચત સમૂહ થકી જોડીને ભી આપણી બોને જે હે એ નાના વ્યવસાય શરૂ કરી શકે ને આપણી આય વધાવી શકે આજે મોબાઈલ ફોન કેવલ વાતચીતનું સાધન નથી બોને આને માધ્યમ થકી ઘણા આકારની બોને નવી નવી જાણકારી પ્રાપ્ત કરી શકે ઓનલાઈન પ્રશિક્ષણ લઈ શકે ને આપણા જે ઉત્પાદ હે એનોનું પ્રચાર ભી કરી શકે
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે દેખી રહીએ કે કાર્યક્રમને માધ્યમ કે આપણે બોને ખતી ઘણી અસલ વાતે ચાલી રહી હિ આ વાતે આપણ આગે ભી એમ જ કરતા રંગા આપણે હામળા ગીત ને મોરે કરે આપણી વાતે
1: હવે

0: મનીષા બોન, ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસા ફરક કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત તકી પહેલા આપણે જાણ્યું કે નવા અવસર જે હે આપણી બોનને કે કે મળી શકે. આ સવે વાત કરો તો ઘણી વખત આપણે દેખ કે આપણી જે બોને હે એ નયા અવસર માટે એના રસ્તા માટે જવાનું તો વિચાર કરે હે, પણ એને હામે ઘણા કની ચુનૌતી આવી જાય હે.
1: હવે
0: કેમ કે ઘણી ખરી બોને જે હે એ વધારે સોચે હે, એ સોચી લે હે કે હું ખબર હું આ કરી પાઉંગા કે નહીં કરી પાઉંગા, અગર ને કરી પાય તો મન કહું કેંગા, મારી ઉમર જે હે એ નીરી ગઈ હે, મારે કને પર્યાપ્ત શિક્ષા ભી નથી. આવી જે સોચ હે એ એને અગાડી વધવા તકી રોકે હે, અને સફળતાની શરૂઆત જે હે એ આત્મવિશ્વાસ તકી થાય હે. અગર આપણે કને આત્મવિશ્વાસની કમી હે તો આપણે ક્યારે બી અગાડી નથી વધી શકતા. એટલે બોને આપણે કઈ બી ચીજની શરૂઆત કરી રહો તો આપણે મન મેં વિશ્વાસ હોવો જોઈએ, અને એને માધ્યમ થકી આપણા કને અગર સંસાધન કમ બી હોંગા તો બી આપણે અગાડી વધી શકંગા. બસ આત્મવિશ્વાસ અગર આપણે કને હે તો આપણે કઈ બી ચીજને અસલ બનાવી શક. આત્મવિશ્વાસની કમીને કારણે અક્ષર આપણે દેખ હમ નિશા બોન કે આપણા જે બન્યા તક કામ હે એ બી

0: ये जी कठिन परिस्थितियों ने बावजूद भी वने सफलता हासिल की दी है। वने साबित करी ने क्योंकि आपने इच्छा शक्ति ने अगर आप मजबूत बनावांगा तो आप रास्ता में कोई भी बाधो विघ्न रोकी आप आगे बढ़ी सको। हम જ્યારે આપણે બોને અને સભી ચુનૌતીઓનો સામનો કરેંગા ત્યાં બહેન બોનો અને મહિલાઓની સફળતા હવે આપણે આ સંદેશ આલે હે કે આપણે અવસરની તલાશ કરવા બદલે ઘણા વ્યક્તિ માટે નિર્ભર નથી રહેવું હે, આપણે ખુદ માં વિશ્વાસ રાખવું હે અને આગળ વધવાની કોશિશ કરવી હે।
1: હવે મનીષા બોન આપણે દેખો કે કયા ભી કામની શરૂઆત ગલતી ટકી થાય હે, આ સ્વાભાવિક વાત હે। જે મનક હિકવા તકી ડરે હે એ અવસરને ખોઈતે હે, જે મનક જે હે એ ગલતી તકી હી કે હે તે ધીરે ધીરે એ અગાડી વધે હે। આપણી બોનોને આ સમજવાની જરૂરત હે કે કોઈ બી મનક જન્મ તકી વિશેષજ્ઞ નથી રહેતું, હર સફળ વ્યક્તિ હિકતે હિકતે સફળતાને પ્રાપ્ત કરે હે।
0: હવે
1: બહેન બોનો કેવું ચંગા કે ગ્રામીણ જે બોને હે એણન કરની તો અવસરની ભરમાર હે, જેમકી જૈવિક ખેતી કરી શકે, ડેરી વ્યવસાય કરી શકે, બકરી પાલન, પોષણવાડી લગાડી શકે, હસ્ત નિર્મિત ઉત્પાદન વેચી શકી ને સામુદાયિક ઉદ્યમ ભી ચલાવી શકી। આના ક્ષેત્ર મેં આપણી જે બોને હે એ ન કેવલ આપણી આયને વધાવેગા બલ્કિ જે બીજા મનક હે એને ભી રોજગાર આલી શકી। ઘણી વખત અવસર બહાર તકી નથી બલ્કિ આપણી સોચ મેં છુપે તક રહી, એટલે આપણી બોને સહી વખત મનીષા બોને આ માની લે કે એ હીકી શકે, એ બદલી શકે, એ આગળ વધી શકે તો અવસર જે હે એ એને આપોઆપસ દેખાઈ જશે। એટલે આપણી બોનને સકારાત્મક સોચને હાથે આપણે જીવનમાં નવી નવી ચીજોને દેખતા રહેવું હે, તાકિ ઈ એણાની આર્થિક સ્થિતિને હાથે હાથે આપણે સોરોનું ભવિષ્ય ભી બદલી શકે।
0: હવે અંજલી બોન તો આપણે આ રેડિયો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે બોનને આ સુજાવ આલવું ચાંગા કે વણને સબકતી પહેલ શિક્ષાને પ્રાથમિકતા આલવી હે,
1: હવે
0: નવી તકનીકીને હીકવું હે ને આત્મવિશ્વાસી બનવું હે, આપણે અધિકારની આપણે જાણકારી રાખવી હે, સરકારી યોજનાઓનું બોનો આપણે સહી ટાઈમમાં લાભ ઉઠાવવું હે, આર્થિક રૂપથી આપણે આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરવો હે ને બોનો આપણે સમયનો સદઉપયોગ કરવો હે, સકારાત્મક સોચ રાખવી હે ને નિરંતર શીખવાની પ્રક્રિયા હે વેને બી જારી રાખવી હે। અંજલી બોન બોનને કેવું જાંગા કે આપણી જે બોને હે વે આપણે દેશની આદિ આબાદી હે, અગર વે અગાડી વધેગા તે આપણે દેશની પ્રગતિ બી થાયગા, શિક્ષિત ને આત્મનિર્ભર ને જાગૃત મહિલા આપણે જે રે હે વે સ્વસ્થ પરિવાર મજબૂત સમાજ ને વિકસિત રાષ્ટ્ર નું નિર્માણ કરે હે।
1: હવે મનીષા બોન આપે સહી કીધું, કેમ કે આપણે દેખ કે જીવન જે હે એક એવો પડાવ હે જે કારે રૂકતું નથી, હર દાડે નવો અવસર લઈને આવે, નવી સંભાવના લઈને આવે, નવો અનુભવ લઈને આવે, નવી નવી ચીજે લઈને આવે હે, જે મનક અવસર ને ઓળખી લે હે એ સાહસ ને હાથે અગાડી વધે હે, એ આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે। એટલે આપણી બોનને કેવું ચંગા કે આ ટાઈમ આપના સપન પૂરો કરવાનું હે, એક નવી દિશામાં અગાડી કદમ વધારવાનું હે, ચાહે ઉમર કોઈ ભી હો, પરિસ્થિતિ કેવી ભી હો, અગર આપને મનમાં હીકવાની ઈચ્છા હે, અગાડી વધવાનું સંકલ્પ હે તો આપને કને કોઈ ભી અવસરની કમી નથી અને આપ આપણા જીવનમાં સશક્ત બની શકો હો।
0: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહીએ હા કે કાર્યક્રમને માધ્યમ કરતી ઘણા કાની આપણે બોને ખતી વાતે થઈ ગઈ ને દેખી રહીએ હા કે ટેમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું,
1: હવે
0: સૂટ તે પડે પણ જાતા કરતી પેલે એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોને ની,
1: હવે તો હમરા ગીત મોરે પડા સૂટા।

0: મનીષા બોન ગીત તો આશું પૂરું નણસ ગીત હાથે કાર્યક્રમ ઘુમર તકી આપણે પડ સૂટ આશા કર હ કે આજે આપણે કાર્યક્રમ મેં ભાઈન બોનો તકી જે વાતે રહી હે એ એણાને ગમી હોંગા તો ભાઈન બોનો આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવ અમને આલી શકો અમારા અણા પતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈન બુનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિશે ને હાથે તારું દી
1: રામ રામ રામ રામ.

0: भाई बहनों गीत बात आप सभी फिर स्वागत कर रहे हैं हमारे आज ने कार्यक्रम खेती बाड़ी में। जिम की भाई बहनों गीत की पहले विषय बताड़ियो हतु कि आज हमें बात करवा वाला हूँ कि आपड़े जो वर्षा जल नो संचय है विने तैयारी अपन हेते करो। अंजलि बोन अपन देखो हाँ कि आपड़े जो क्षेत्र है वो कृषि प्रधान क्षेत्र है। आया अपन देखो हाँ कि अधिकांश आपड़े खेती है वे पानी माते निर्भर करे हैं। पण आ बदलतु मौसम ने अनियमित वर्षा ने जल संकट ने कारण आपड़े किसान भाई बहनों ने हामो घणा अकानी समस्याएं आवे हैं। એવામાં પણ આ પાણી હે વિનુ સહી તરીકા ખતે આપણ સંરક્ષણ હેતે કરી શકો। આપણે દેખો હ કે આ વર્ષા જળ સંચય હે ન કેવલ આપણે પાણીને કમીને દૂર કરે હે બલકે આપણે ખેતીને લાગતને ભી કમ કરે હે। આપણે જગાની ઉર્વરકતા હે વેને ભી વધાવવામાં મદદ કરે હે। એને સાથે આપણે દેખો હ કે આપણે જો વર્ષા જળ સંચય હે એક એવી પ્રક્રિયા હે જેમે આપણ પાણીને એકઠું કરીને આપણે ભવિષ્ય બલદે સુરક્ષિત રાખો હ। આ જળ સંરક્ષણ આપણ કહી શકો કે આપણે બલદે એક મહત્વપૂર્ણ તકનીકી હે જે આપણે કિસાન ભાઈ બોને બલદે ઘણી લાભકારી સિદ્ધ થાય હે।
1: હવે મનીષા બોન આપણે દેખો કે જળ સંચયન કરવાનું મતલબ હે કે આપણે વર્ષાનું જે પાણી હે એને એકઠું કરવું, જે જમીનમાં ઉતારવું ને સુરક્ષિત સ્થાન માટે જમા કરવું તાકે જરૂરત પડવા માટે આને આપણે કામમાં લઈ શકો। આપણે દેખો કે આ કામ કોઈ મોગો કે કઠિન નથી, બસ આપણે થોડી સી સમજદારી ગામની ભાગીદારી ને ટેમ તકી તૈયારી કરીને આપણે જે હર કિસાન ભાઈ બહેન હે એ ખેત ને ગાંવ ને પાણીની જે ઉપલબ્ધતા હે એને બનાવીને રાખી શકીએ। આપણે તે કહો કે વર્ષાને પહેલે તૈયારી કરવું કેમ જરૂરી હે એને બારામાં આપણે ભાઈ બહેનોને બતાડો તો અક્સર આપણે જે કિસાન ભાઈ બહેન હે એ પાણીની શરૂઆતની બાદ વિચાર કરે હે કે પાણી રોકવું શું હે। પણ આપણે તે કહો કે ઘણી વખત એને પહેલા જ પાણી વહીને સલ્યુસા સહી તૈયારી આપણે કહી શકો સાટા પડવાને પહેલે જ આપણે કરી શકો। અગર આપણે ટેમ રીતે તૈયારી કરી લો આપણે દેખો હ કે ખેતરમાં નમી બની ટકી રહે, ભૂજલ સ્તર વધુ ટકું રહે, સિંચાઈ માટે જે ખર્ચ હે એ કમ થઈ જા, ફસલ જે હે એ હુકવા ટકી વસી જાય ને પશુઓને ભી પાણી મળી જા ને ગામમાં જળ સંકટ ભી કમ થઈ શકે। બહેનબોનો કેવું ચંગા જળ સંચયન શરૂ કરવાને પહેલે આપણે જે કિસાન ભાઈ બોન હે એના ને આપણા ગામ ને ખેતર ની સ્થિતિ ને સમજવું હોય કે પાણી કઈ દિશામાં વહે હે, ખેત ઊંસુ હે કે નીસુ હે, પાણી કે વધારે રૂકે હે ને કઈ મિટ્ટી પાણી ને વહીને લઈ જા, ગામના જે પુરાના તલાબ કુવો ઈ કી હે જઈ વખત કિસાન ભાઈ બોન જે હે એ આપણી જમીનની હમસ ને હમજી લેગા તઈ વખત જ એ સહી તરીકા થકી પાણીને રોકવાની યોજના જે હે એ બનાવી પાગા।
0: હવે અંજલિ બોને આપે ઘણી અસલ વાત કીધી એને સાથે આપણ દેખો હ કે ખેતી બદલે આ જરૂરી તત્વ પાણી હે। વર્ષા જળ સંચય ખતી આપણે કિસાન ભાઈ બોને હે પૂરા સાલનું પાણી ઉપલબ્ધ રાખી શકીએ હે। અંજલિ બોને આપણ દેખો હ કે આ ભૂજલ દોહન થઈ રહ્યું વણાખો તો આપણે પાણી હે વો ભી નીચે જઈ રહ્યું હે। અગર આપણ વર્ષા જળ સંચય કરંગા તે આપણ આને ફેર ખતી પૂરું ભરી શકંગા। આપણ દેખો કે જયારે હુકું પડી જાય તે આપણે જળ સંચય હે વો આપણે એક કિસાન ભાઈ બોનો બદલે રક્ષક સાબિત થાય હે। આપણે દેખો હા કે સિંચાઈ બદલે બી આપણે બિજલી ડીઝલ ને ટ્યુબવેલ માટે નિર્ભરતા કમ રાખવી પડે હે એણ ખતી। અગર પાણીનો આપણ જળ સંચય કરો હા તેમ સહી સમય માટે આપણે પાણી મળી જાય હે એણ ખતી આપણે ફસલની ગુણવત્તા વધે હે ને ઉત્પાદન બી બડે હે।
1: હવે મનીષા બોન આપણે દેખો હા કે આને બદલે સપ્તકી પહેલું કદમ હે મેળબંધી કરવું। આપણે દેખો હા કે પાણી પડવાને પહેલે જ આપણને આ કરવું જરૂરી હે, વરસાદનું જે પાણી હે એ ખેત તકી વાર્તે ને જા એને બદલે આપણે આ કરવું જરૂરી હે। કેમ કે આપણે દેખો હો કે ખેતની મજબૂત મેળ હોગા તો એન તકી પાણી ખેતર મેં સુરકેગા, મિટ્ટી કટાવ કમ થાગા, જમીનમાં નમી બની તકી રહેગા ને ઉર્વરક જે હે એ વહીને ને જાયગા। ઘણા એવા કિસાન હે જે હર સાલ બારિશને પહેલે મેળબંદીની મરમત કરે હે, આ છોટી તૈયારી આપણે કહી શકો કે અગાડી જઈને એને ઘણો મોટો લાભ આલે હે। એની સાથે ખેત માટે તાલાબ બનાવવું ભી આપણે બદલે જરૂરી હે। આજના ટાઈમમાં ઘણા કિસાન ખેત તાલાબ બનાવીને અસર ખેતી કરી રહે, બારિશના પાણીને તાલાબમાં જમા કરે હે ને બાદમાં સિંચાઈ બદલે એને કામ મળે હે। ખેતમાં તાલાબના ફાયદા શું હે એ આપણા ભાઈ બહેનોને બતાડો તો આપણે દેખો હો કે ફસલ સુકવાની સમસ્યા આપણે બદલે ન રહે હે, સબ્જી ને બાગવાનીમાં આ મદદ કરે હે, પશુઓ બદલે પાણી મળી જા, મછલી પાલનની સંભાવના થઈ શકે ને અતિરિક્ત આયના સાધન ભી આ થઈ શકે। આપણે દેખો કે સરકારની ઘણી યોજનાએ હે એ ખેત તાલાબની સહાયતા બદલે મહત્વપૂર્ણ હે। કિસાન ભાઈ જે હે એ પંચાયત ને કૃષિ વિભાગ થકી જાણકારી લઈને આપણે ખેતરમાં તાલાબ બનાવીને આ લાભ પ્રાપ્ત કરી શકે।
0: હવે અંજલિ બોન આપે સહી કીધું તે કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે ભાઈ બોનો કરતી અણા વિશે માટે વાતે ચાલી રહી હે, આગે ભી આપણ આ વાતે એમ જ કરતા રંગા અભર હામળા ગીત ને મોરે કરો આપણી વાતે
1: હોવે।

બાઈનબુનું ગીત તો અહીં પૂરું, અને ગીત વાત એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે બાઈનબુનું અમે ગીત કે પહેલે આપને ઘણી અસલ તરીકા થી આ બતાડ્યું કે સાડા પડવાને પહેલે આપણને પાણી વસાવવાની તૈયારી હરતે કરવી હે, ને હરતે આપણે જે ભાઈ બહેન હે એને ગાંવ ને ખેતની સ્થિતિને સમજવો હોગા, ને એને બાદ આપણે જાણ્યું કે મેળબંધી ને ખેત તાલાબ બનાવીને હરતે આપણે પાણીને બચાવી શકો ને હું લાભ પ્રાપ્ત કરી શકો. આયસ વાત કરો મનીષા બહેન, તો આપણે જોન જે તાલાબ હે કુવા હે એની સાફ સફાઈ કરવું જરૂરી હે. આપણે દેખો હો કે ગાંવ મેં જોન તાલાબ ને કુવા રહેશે, પણ આજના ટાઈમ મેં એ ગંદકી ને મિટ્ટી થકી ભરી ચુકે હે. અગર આપણે સાડા પડવાને પહેલે એની સાફ સફાઈ કરી દંગા તો એનમાં ફેરી થકી પાણી ભરી શકે હે. સાફ સફાઈ કરતા ટાઈમ આપણને ધ્યાન આલવું હે કે પ્લાસ્ટિક ના જે કચરા હે એ આપણને હટાવી દેવા હે, દાગ નિકાળી દેવા હે, ને તૂટી જે કિનારે હે

0: ની મરમત કરી દેવી હે, પાણી આવવાનું જે રસ્તો હે એ સાફ કરવો હે. જઈ વખત આ સબ ચીજ આપણે કરંગા તો આપણે દેખંગા કે ઘણા કના ફાયદા હે, અને આ કામ જે હે એ હેતતા ગામ ની ભાગીદારી થકી આસાન થઈ શકે.
1: હવે અંજલી બોન આપણે દેખા હા કે અગર આપણે ભાઈ બોન વર્ષાનું આ પાણીનું સંચય કરેગા તે અણાખતી અણાને ઘણા આકાના લાભ મળેગા. જેમ કે અણાખતું પર્યાવરણ સંરક્ષણ થાયગા, જળ સંકટ કમ થાયગા, ને આપણે પર્યાવરણ હે વો ભી સંતુલિત બની રહેગા. નિર્ણય સાથે આપણે કૃષિ હે વેને ભી સ્થિરતા બની ખતી રહેગા. ખેતી મોસમ માં નિર્ભર કરે હે તો ભાઈ બોનો એણખતે આપણે ખેતી હે વે ભી સહી થાયગા. આર્થિક લાભ મળેગા આપણે, આપણી મિટ્ટી ની ગુણવત્તા હાદરેગા. એને સાથે ભાઈ બોનો આપણે સામાજિક લાભ ભી મળેગા. એને સાથે અંજલિ બોન આપણે દેખા હા કે આ પાણી ને બદલે આપણે ગાંવ મેં લડાઈ થાય હે, વિવાદ ભી કમ થઈ જઈ હે.
0: હવે મનીષા બોન આપણે ભાઈ બોન ને કેવું ચંગા કે આપણે નાના નાના ગડ્ઢા ને સોક્ત બનાવવા જોઈએ. પાણી જલ્દી વહીને ને જા એને બદલે આ કાર્ય આપણે કરી શક. આમ તકી પાણી જે હે એ જમીન મેં સમાતું જાગા, ભૂજલ સ્તર વધેગા, ને આ પાણીના જે હેન્ડપંપ ને કુવો હે એનમાં લંબા ટાઈમ ઉધી પાણી ભર્યું તકું રહેગા. ગાંવ ની ગરીએ, સ્કૂલ, પંચાયત ભવન, ખેતર ને આ પાય આપણે આ સુપ્ત બનાવી શક. બાઈમોનો કેવું ચંગા સા પેડ હોવે હે વા પાણી વધારે જમીન મેં ઉતરી શકે, તો પેડની જે જડે હે એ મિટ્ટીને પકડીને રાખે હે, તો પાણીનું જે જમાવ હે એ વધારે થઈ શકે. એટલે આપણે કહી શક કે સાટા પડવાને પહેલે ખેતરની કિનારે આપણે પેડ લગાવવા હે, ને ખાલી જમીન માટે બી આપણે પેડ પોતો લગાડી શક. તલાબની કિનારે આપણને હરિયાળી કરવી હે. પેડ જે હે ભવિષ્ય મેં જલ ભંડારની તરફ કાર્ય કરે હે. બાઈમોનો આજના ટાઈમે જે પાણીની કમી વધી રહી હે એનમાં આપણે કિસાન ભાઈ બોન જે હે એ એવી ખેતી માટે ધ્યાન આલી રહે જિંદગી પાણી કમ થઈ રહ્યું હે. બાઈન બોનો આપણે કેવું ચંગા કે આજના ટાઈમે અગર પાણીની કમી વધી રહી હે તો આપણને એવી ખેતીને આડેરૂપ કરવું હે જિંદગી પાણી આપણા ખેતરમાં કમ લાગે. જેમ કે આપણે ડ્રીપ સિંચાઈ કરી શક, મલ્ચિંગ કરી શક, સ્પ્રિંકલર કરી શક, ને કમ પાણીવાળી ફસલે કર. આંતકી પાણીની બચત બી થાગા, ઉત્પાદન બી આપણને અસલ મળે.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોન અને કાર્યક્રમ ને માધ્યમ કરી કેવું ચાંગા કે આપણે આ જો વર્ષાને પાણીનું સંચય કરો હ આજના ટાઈમની મહત્વપૂર્ણ આવશ્યકતા બની ચૂકી હે. આપણે બલદે કિસાના બલદે આ ન કેવલ પાણીની સમસ્યાનું એક સમાધાન હે, બલકે વણને આર્થિક સ્થિરતા હદરવાનું બી સાધન હે. આપણે દેખો હ કે આપણે જે કિસાન હે વી આપણે સ્તર માટે જલ સંરક્ષણની દિશામાં કદમ ઉઠાવેગા તે આવા વાળા સમયમાં જલ સંકટ હે વો કમ થઈ જાયગા.
0: હવે નિશાબુન આપણે દેખો હ કે પાણીનું બચાવ કરવો કેવલ આપણે કિસાન ભાઈબોનો બદલે જરૂરી નથી યા એણોનો જ કામ નથી, બલકી આ હેત ગામની ને હેત સમુદાય સમાજની જિમ્મેદારી રહે. આ સબ મળીને શ્રમદાન કરી શકી, તાલાબની સફાઈ અભિયાન ચલાવી શકી, સોરને જાગૃત કરી શકી, ને બોનની જે ભાગીદારી હે એ આનમે વધાવી શકી. સહી વખત હેતુ ગામ સમુદાય જાગૃત થાગા તઈ વખત આ પાણીની સમસ્યા જે હે એ કમ થાગા. બાઈન બોનો આપને કેવું ચંગા કે આજના ટાઈમમાં પાણી બચાવવું કેવલ ખેતી બદલા સવાલ નથી, બલકી આ આવાવારી પીઢીના જીવનનું ભી સવાલ હે. આજના ટાઈમમાં પાણી જે હે એ ને વસેગા તો આવાવાળું જે ભવિષ્ય હે એ મોટી સમસ્યામાં રહેગા. બરસાતનું પાણી ભગવાનની દેન હે, આને વહીને ને જવા દેવું આપણી સમજદારી હે, ને અગર આપણે આને વહીને જવા દો તો આ આપણે બદલે નુકસાન થઈ શકે. હર કિસાન અગર આપણે ખેતરમાં થોડું સો પાણી રોકી લેગા, હર ગામ અગર એક તાલાબને બચાવી લેગા, હર ઘર અગર છત માટે પાણી જમા કરી લેગા, તો આ જે પાણીની સમસ્યા હે એ આપણે દેખંગા કે કાફી હદ સુધી કમ થઈ શકા. ભાઈબોનો અંતમાં એ જ કેવું ચાહુંગા કે પાણી બચાવવું ખેતી બચાવવું, ખેતી બચાવવા તકી ગામને ભવિષ્ય જે હે એ વસી પાગા.
1: હવે અંજલિ બોન તે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈન બોન કરતી સાટા પડી વેણા પાણીનો સંચય આપણ હેતે કર આના વિશે માટે ઘણા અક્કાની વાતી થઈ ગઈ હે, ને ટેમ બી આપણે દેખરી હે કે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું થઈ ગયું હે. સૂટ તે પડે પણ જાતક હતી પેલ હામળી લે એક બીજું ગીત ને મોરે પડે સૂટ.
0: હવે

0: ભાઈનબોનો ગીત તો આશુપુરુન અને ગીત હાથે અમે કાર્યક્રમ ખેતીવાડી તકે પડા સુટા આશા કરા હો કે આજે અમારી કાર્યક્રમ મેં આપતે કિસી વાતે રહી હૈ કે આપણે પાણી આવવા પહેલે આપણે હરતે તૈયારી કરવી હૈ કે આપણે પાણીને બચાવી શકો આ વાત આપને ગમી હોગા તો ભાઈન બોનો આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવો મને આપી શકો અમારે આના પતા માટે
1: હવે ભાઈન બોનો અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 3270001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિષયને હાથે તારુદી
1: રામ રામ રામ રામ

0: કાર્યક્રમ ઘુમર હમરવા વાળી અમર હિત બુનને આપની બુન મનીષા
1: ને આપની બુન અંજલીનું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણે ભાઈ બોનો થકી વાતચીત નો વિષય હૈ કે આપણી જે બોને હી એ જીવન મેં આવા વાળા જે અવસર હૈ એની હરતે ઓરકે ને એની જે તલાશ હૈ એ હરતે કરે. કેમ કે આપણે દેખ હા કે જીવન એક યાત્રા હૈ અને અણી યાત્રા મેં હર દાડે આપણે હામે કોઈ ને કોઈ એક નવી ચીજ તો આવે છે. કયા જે મનક હે ઈણા અવસર ને ઓરકી ને અગાડી વધે હે તો કયા જે મનક હે ઈણા તકી બીજ હે સંકોચ કરે હે ને આત્મવિશ્વાસ ને કમી ને કારણ એને છોડી દે હે. તો આજે આપણે કાર્યક્રમ મેં જાણંગા કે આપણી બોને જે હે એ જીવન મેં આવવા વાળા જે નયા અવસર હે એની તલાશ ને હરતે હમસે ને એને હરતે પૂરા કરે.
0: હવે અંજલી બોન, તો આના વિશે માટે આપણે બોને કતી ઘણા આકાને વાતે રીંગા પર હમણા આ ગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમળતે રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન ગીત ત્યાં આશું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે બોનનું સ્વાગત કરે હ આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આપણે બોને હી જી આપણે જીવનમાં આવા વાળા નવા અવસરે વણની હેતે તલાશ કરી અંજલિ બોન આપણે દેખ કે આજનો જો ટેમ સાલી રહ્યો અણામાં આપણે બોનની ભૂમિકા હે વે ભી લગાતાર બદલી રહી હે એક ટેમ તો આપણે દેખતે તો કે આપણે બોને હે ભી ખાલી ઘર તક હી સીમિત રહેતી હતી પણ આજના ટેમમાં આપણે દેખ કે શિક્ષા વિજ્ઞાન રાજનીતિ કૃષિ વ્યવસાય ખેલ કલા તકનીકી જેવા ક્ષેત્ર હે વાં ભી આપણે બોને પહેચાન બનાવી રહી હે આ આધુનિક યુગ મેં આપણી બોને કેવલ અવસરની પ્રતીક્ષા નથી કરતી હિ બલ્કે સ્વયં નવા અવસરની તલાશ કરવાની કોશિશ કરી હિ અને આપણે જીવનને નવી દિશામાં લઈ જઈ હિ એની સાથે આપણે દેખ કે જીવનમાં આગળ વધવા બદલે આત્મવિશ્વાસ ને અવસરોને ખોજવા આપણે બોને બદલે ઘણું જરૂરી હિ જ્યારે આપણે બોને હિ વે આપણે ભીતરની ક્ષમતાને પહેચાનેગા વે પરિસ્થિતિઓને બદલવાની શક્તિ પ્રાપ્ત કરીગા નવા અવસરની કેવલ આર્થિક મજબૂતી નથી બલ્કે આત્મવિશ્વાસ ને આત્મસન્માન સ્વતંત્રતાની પહેચાન બનાવીંગા તારે આપણી બોને હેવી આગળ વધી શકીંગા
1: હવે મનીષાબુન આપે સહી કીધું એક ટેમ હતું જે વખત આપણી જે બોને હે એનાની જે દુનિયા હે એ ઘર ને પરિવાર ઉદિશ રહેતી હતી પણ અવડેના ટાઈમ મેં આપણે દેખી રહ કે આપણી જે બોને હે એ શિક્ષા વ્યવસાય ખેતી તકનીક કલા ખેલ સમાજ સેવા જેવા અનેક કાર્ય મેં આપણી પહેચાન બનાવી રહી હે આ બદલાવ તઈ વખત સંભવ શું જે વખત આપણી બોને જે નવા અવસર હતા એનાને ઓળખ્યું ને એને અપનાવવું શરૂ કર્યું આપણે દેખો કે અક્સર ઘણા આકારના જે મનક હિ વિચાર કરે હે કે અવસર કેવલ ભાગ્યશાળી મન કને મળે હે પણ સચ્ચાઈ આ નથી અવસર હર કયા મનક કને મોજુદ રહે હે ફર્ક એટલું જ રહે હે કે કોઈ મનક એનાને ઓળખીને એનાને માથે કાર્ય કરે હે ને કોઈ મનક એનાને ઓળખતું જ નથી ઘણી ખરી એવી બોને હે જે આપણી જિમ્મેદારીમાં એટલી વ્યસ્ત રહે હે મનીષા બોન કે એનાને મય છુપી તકી જે ક્ષમતાએ હે સંભાવના હે એણને ભૂલી જાય હે
0: હવે
1: પણ આપણે દેખો કે જઈ વખત આપણે આપણે આય પાય નજર નાક નઈ નઈ વાતે શીખવાની કોશિશ કર આપણે મન થકી બદલાવ લાવવાની કોશિશ કર તો નવા રસ્તા આપણને દેખાવા લાગે હે કેવું ચંગા બોને આપણે કાર્યક્રમની માધ્યમ થકી કે અવસર હંમેશા કોઈ મોટો રહે એવું જરૂરી નથી ઘણી વખત નાની નાની ચીજે થકી બી શરૂઆત થાય હે એની મોટી સફળતાનું આધાર બની શકે હે
0: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે આપણે જે અવસર હે વણાને તલાશ કરવી આપણે બદલે કેમ જરૂરી હે તે આપણે દેખ કે આ અવસર હે વી હર વ્યક્તિની સંભાવના રહી હે અગર આપણે બોને હે વી ખાલી કેવલ પરંપરાગત સીમામાં બાંધી ખતી રહેગા તે વણની પ્રતિભાનું વિકાસ ન થાયગા નવા અવસરની તલાશ આપણે બોને બદલે આવશ્યક હે કેમ કે વણખતી વે આત્મનિર્ભર બને હે વણની આર્થિક સ્થિતિ હે વે મજબૂત થાય હે આત્મવિશ્વાસને વૃદ્ધિ થાય હે વણન નિર્ણય લેવાની ક્ષમતા હે વે વિકસિત થાય હે ને પરિવારને સમાજમાં સન્માન હે વો ભી બડે હે એને સાથે આપણે દેખ કે નવી પેઢીને ભી પ્રેરણા મળે હે જ્યારે આપણે બોને આગળ વધીગા તારે ખાલી વણનો વિકાસ ન થાયગા બલ્કે આપણે દેખ કે પૂરા પરિવારનું ને આપણે સમાજનું ભી વિકાસ થાયગા
1: હવે મનીષાબુન આપે સહી કીધું આય સવે વાત આવે આપણી બોને થકી કે હરતે આપણી જે બોને હે એને અવસર જે હે એ કે મળી શકે જેમ કે શિક્ષાના ક્ષેત્રમાં આપણને ઘણા આકાના અવસર મળી શકે અગર આપણી બોને ભણાઈ કરવાની ઈચ્છુક હે એને ભણાઈ છૂટી ગઈ હે તો આજે ઘણા એવા માધ્યમ હે જેને માધ્યમ થકી ફેરી થકી ભણાઈ શરૂ કરી શકે આ જે હે એ ઘણો મોટો અવસર હે આપણી બોને બદલે એની સાથે આપણે દેખ કે કૌશલ વિકાસમાં આપણી બોને આગળ વધી શકે જેમ કે સિલાઈ કઢાઈ બ્યુટી પાર્લર કમ્પ્યુટર મોબાઈલ સંચાલન ખાદ્ય પ્રસંસ્કરણ હસ્તશિલ્પ ડેરી પશુપાલન જેવા ઘણા એવા કૌશલ હે જે આપણી બોનને આત્મનિર્ભર બનાવી શકે એની સાથે બચત સમૂહ થકી જોડીને ભી આપણી બોને જે હે એ નાના વ્યવસાય શરૂ કરી શકે ને આપણી આય વધાવી શકે આજે મોબાઈલ ફોન કેવલ વાતચીતનું સાધન નથી બોને આને માધ્યમ થકી ઘણા આકારની બોને નવી નવી જાણકારી પ્રાપ્ત કરી શકે ઓનલાઈન પ્રશિક્ષણ લઈ શકે ને આપણા જે ઉત્પાદ હે એનોનું પ્રચાર ભી કરી શકે
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે દેખ રહીએ કે કાર્યક્રમને માધ્યમ કે આપણે બોને વખતે ઘણી અસલ વાતે ચાલી રહી હિ આ વાતે આપણ આગે ભી એમ જ કરતા રંગા આપણે હામળા ગીત ને મોરે કરે આપણી વાતે
1: હવે

0: મનીષા બોન, ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસા ફરક કાર્યક્રમ ઘૂમર મેં. જેમ કે ગીત તકી પહેલા આપણે જાણ્યું કે નવા અવસર જે હે આપણી બોનને કે મળી શકે. આ સવે વાત કરો તો ઘણી વખત આપણે દેખ કે આપણી જે બોને હે એ નયા અવસર માટે એના રસ્તા માટે જવાનું તો વિચાર કરે હે, પણ એને હામે ઘણા કની ચુનૌતી આવી જાય હે.
1: હવે
0: કેમ કે ઘણી ખરી બોને જે હે એ વધારે સોચે હે, એ સોચી લે હે કે હું ખબર હું આ કરી પાઉંગા કે નહીં કરી પાઉંગા, અગર ને કરી પાય તો મન કહું કહેંગા, મારી ઉમર જે હે એ નીરી ગઈ હે, મારે કને પર્યાપ્ત શિક્ષા ભી નથી. આવી જે સોચ હે એ એને અગાડી વધવા તકી રોકે હે, અને સફળતાની શરૂઆત જે હે એ આત્મવિશ્વાસ તકી થાય હે. અગર આપણે કને આત્મવિશ્વાસની કમી હે તો આપણે ક્યારે બી અગાડી નથી વધી શકતા. એટલે બોને આપણે કઈ બી ચીજની શરૂઆત કરી રહો તો આપણે મનમાં વિશ્વાસ હોવો જોઈએ, અને એને માધ્યમ થકી આપણે કને અગર સંસાધન કમ બી હોંગા તો બી આપણે અગાડી વધી શકંગા. બસ આત્મવિશ્વાસ અગર આપણે કને હે તો આપણે કઈ બી ચીજને અસલ બનાવી શક. આત્મવિશ્વાસની કમીને કારણે અક્સર આપણે દેખ હમનીશા બોન કે આપણે જે બન્યા તક કામ હે એ બી વગડી જાય હે.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે દેખ કે આપણે બોનને સફળતા મેં પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા રહે હે. જયારે પરિવાર મહિલાઓની શિક્ષા રોજગારને નિર્ણય લેવાની સ્વતંત્રતા આલેગા તારે વે અધિક આત્મનિર્ભર ને આત્મવિશ્વાસી બનેગા ને અગાડી વધેગા. માતા પિતા પતિ પરિવારનો ઘણા અન્ય સદસ્ય રી વે આપણે બોનને સહયોગ કરેગા તે વે બી વર્ણને પ્રેરણાનો સ્ત્રોત બનેગા. આપણે દેખ કે એક સહયોગી પરિવાર આપણે બોનની પ્રગતિને ગતિ આલે હે, વર્ણને સપનાને સાકાર કરવામાં મદદ કરે હે. એને સાથે અંજલિ બોન દેખ કે આપણે દેશમાં અનેક આપણે બોને એવી હે જે કઠિન પરિસ્થિતિઓને બાવજૂદ બી વર્ણે સફળતા હાસિલ કીધી હે. વર્ણે સાબિત કરી નાખ્યું કે આપણે ઈચ્છા શક્તિને અગર આપણે મજબૂત બનાવાંગા તે આપણે રસ્તામાં કયો બી બાધો હોય એને રોકીને આપણે આગળ વધી શકે હમ.
0: હવે
1: જયારે આપણે બોને અને સભી ચુનૌતીઓનો સામનો કરેગા ત્યાં બહેન બોનો અને મહિલાઓની સફળતા હવે આપણે આ સંદેશ આલે હે કે આપણે અવસરની તલાશ કરવા બદલે ઘણા વ્યક્તિ માટે નિર્ભર નથી રહેવું હે, આપણે ખુદમાં વિશ્વાસ રાખવું હે ને આગળ વધવાની કોશિશ કરવી હે.
0: હવે મનીષા બોન, આપણે દેખો કે કયા બી કામની શરૂઆત ગલતી તકી થાય હે આ સ્વાભાવિક વાત હે. જે મનક હિકવા તકી ડરે હે એ અવસરને ખોઈ દે હે, ને જે મનક જે હે એ ગલતી તકી હિકે હે તે ધીરે ધીરે અગાડી વધે હે. આપણી બોનોને આ સમજવાની જરૂરત હે કે કોઈ બી મનક જન્મ તકી વિશેષજ્ઞ નથી રહેતું. હર સફળ વ્યક્તિ હિકતે હિકતે સફળતાને પ્રાપ્ત કરે હે.
1: હવે
0: બાઈન બોનું કેવું ચંગા કે ગ્રામીણ જે બોને હે એણન કરની તો અવસરની ભરમાર હે. જેમકી જૈવિક ખેતી કરી શકે, ડેરી વ્યવસાય કરી શકે, બકરી પાલન પોષણવાડી લગાડી શકે, હસ્ત નિર્મિત ઉત્પાદન વેચી શકે ને સામુદાયિક ઉદ્યમ ભી ચલાવી શકે. આના ક્ષેત્ર મેં આપણી જે બોને હે એ ન કેવલ આપણી આયને વધાવેગા બલ્કિ જે બીજા મનક હે એને ભી રોજગાર આલી શકે. ઘણી વખત અવસર બહાર તકી નથી બલ્કિ આપણી સોચ મેં છુપે તક રહે હે. એટલે આપણી બોને સહી વખત મનીષા બોને આ માની લે કે એ હીકી શકે, એ બદલી શકે, એ આગળ વધી શકે તો અવસર જે હે એ એને આપોઆપસ દેખાઈ જાય હે. એટલે આપણી બોનને સકારાત્મક સોચને હાથે આપણે જીવનમાં નવી નવી ચીજોને દેખતા રહેવું હે, તાકિ એની આર્થિક સ્થિતિને હાથે હાથે આપણે સોરોનું ભવિષ્ય ભી બદલી શકે.
1: હવે અંજલિ બોન, તો આપણે આ રેડિયો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે બોનને આ સુજાવ આલવું ચાંગા કે વણને સબકતી પહેલ શિક્ષાને પ્રાથમિકતા આલવી હે, નવી તકનીકીને હીકવું હે ને આત્મવિશ્વાસી બનવું હે, આપણે અધિકારની આપણે જાણકારી રાખવી હે, સરકારી યોજનાઓનું બોનો આપણે સહી ટાઈમમાં લાભ ઉઠાવવું હે, આર્થિક રૂપથી આપણે આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરવું હે ને બોનો આપણે સમયનો સદઉપયોગ કરવો હે, સકારાત્મક સોચ રાખવી હે ને નિરંતર હિકવાની પ્રક્રિયા હે વેને બી જારી રાખવી હે. અંજલિ બોન, બોનને કેવું જાંગા કે આપણી જે બોને હે વે આપણે દેશની આદિ આબાદી હે, અગર વે અગાડી વધેગા તે આપણે દેશની પ્રગતિ બી થાયગા. શિક્ષિત ને આત્મનિર્ભર ને જાગૃત મહિલા આપણે જે રે હે વે સ્વસ્થ પરિવાર મજબૂત સમાજની વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરે હે.
0: હવે મનીષા બોન, આપે સહી કીધું, કેમ કે આપણે દેખ કે જીવન જે હે એક એવો પડાવ હે જે કારે રૂકતું નથી. હર દાડે નવો અવસર લઈને આવે, નવી સંભાવનાએ લઈને આવે, નવો અનુભવ લઈને આવે, નવી નવી ચીજે લઈને આવે હે. જે મનક અવસરને ઓળખી લે હે એ સાહસને હાથે અગાડી વધે હે, એ આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે. એટલે આપણી બોનને કેવું ચંગા કે આ ટાઈમ આપના સપન પૂરો કરવાનું હે, એક નવી દિશામાં અગાડી કદમ વધારવાનું હે. ચાહે ઉમર કોઈ બી હો, પરિસ્થિતિ કેવી બી હો, અગર આપને મનમાં હિકવાની ઈચ્છા હે ને અગાડી વધવાનું સંકલ્પ હે તો આપને કને કોઈ બી અવસરની કમી નથી ને આપણા જીવનમાં સશક્ત બની શકો હો.
1: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહીએ હા કે કાર્યક્રમ ને માધ્યમ કથી ઘણા કાની આપણે બોને ખતી વાતે થઈ ગઈ હી, ને દેખી રહીએ હા કે ટેમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનું.
0: હવે
1: સૂટ તે પડે પણ જાતા કથી પેલે એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોને ની.
0: હવે તો હમરા ગીત મોરે પડા સૂટા.

0: નિશાબુન ગીત તો આશુ પૂરું નણસ ગીત હાથે કાર્યક્રમ ઘુમર તકી આપણે પણ સુટ આશા કરા હું કે આજે આપણે કાર્યક્રમ મેં ભાઈન બોનો તકી જે વાતે રહી હે એ એણાને ગમી હોંગા તો ભાઈન બોનો આપને મારો આજનો આ કાર્યક્રમ એવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવ અમને આલી શકો અમારા અણપતા માટે
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આણા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારુદી
1: રામ રામ રામ રામ